અમાન હોય તન દિશા હોય અને તે અમાન હોય તન દિશા હોય ઉમર દરાજ તે અલ્લાહ ને જબાન હોય ઉમર દરાજ